0: சுதிலு குவன்விதுலியா
1: ப்ரக்ஞாவே தொரகுலு விவரக்கரண ஆத்யாத்மிக ஹண்ட
2: FM 95.1 ஒசே ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් සුදිල රේඩියෝ.lk අරහා මුළු ලොවටම
1: සුදිල